બાયન બનુ અણસ્કે થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડ સુટા આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો બાયન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મે આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીની હવા મે આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान हमर बाबा रामर हित्ता भाई बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम। होवे भाई उन बुनो आप सभामली रिया हो आपरु सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हूं हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બુનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એક નવા વિષયની હાથે। આજે આપણે જે આ વિષય માટે ચર્ચા કરવા જઈ રહ્યો હું એ કેવલ રોજગારનું જ નથી બલ્કિ આપણી સંસ્કૃતિ, આત્મનિર્ભરતા અને ગ્રામીણ અર્થવ્યવસ્થા થકી ભી જુડ્યું હતું। આજે આપણે વાતચીત કરવા વાળા હું કે આપણે ગામમાં સ્થાનિક કારીગર હે એનું કામ કમ થવાના હું કારણ હે ને સમસ્યાના હું ઉપાય થઈ શકે। આપણે દેખો હું મનીષા બુન કે કારે ગામની જે પહેચાન હે પારંપરિક આભૂષણ બનાવવા વાળા મનક આ સબ કારીગર ગામના કહેવાતા હતા અને આજ આપણે ગામની હિત જરૂરતને પૂરી કરતા હતા। એનાને હાથમાં હુનર ભી હતો ને એનાને કામ તકી એનાને આત્મસન્માન ભી મળતો હતો ને ગામમાં એના ઉત્પાદની પહેચાન ભી હતી। પણ આજના ટાઈમમાં સ્થિતિ આ આવી ગઈ હે ને આ સ્થિતિ જે હે તેજી તકી બદલી ભી ગઈ હે। સ્થાનિક કારીગર હે એનાનું કામ કમ થતું સઈટું હે, આય ઘટી રહી હે ને નવી પેઢી હે ઈ આણી પરંપરા તકી દૂર થતી સઈટી હે। આ ટાઈમ હે કે અણી દિશામાં આપણે અગર પ્રયાસ ને કરંગા તો આપણે ઘણા કાની જે પારંપરિક કલાએ હે જે હુનર હે ઈ આપણે ખોઈ દંગા। તાસે આપણે કાર્યક્રમમાં એ જાણંગા કે હરતે આપણે જે સ્થાનિક કારીગરોનું જે કામ હતું એ કેમ મહત્વપૂર્ણ હતું ને અવડેના ટાઈમમાં એનાનું કામ કમ થવાનું શું કારણ હે ને સમાધાનના ઉપાય શું થઈ શકે।
0: હવે અંજલિબોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કદી ઘણા અક્કાની વાતે રીંગા અબર હમણાં ગીત ને મોરે કરો આપણી વાતે।
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે।

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો. આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હ કે આપણે જે ગામની સ્થાનીય કારીગરોનું કામ હે વો કમ થઈ રહ્યું એની હું સમસ્યા હે નીના હું સમાધાન થઈ શકી હે. આપણે દેખો હ કે આપણે જો ક્ષેત્ર હે આ એ સદીય કતી હસ્તકલા ને પારંપરિક કૌશલ્ય કેન્દ્ર રહી હે. હર ગામ મેં એવો મન કરી હિ જેના ખતે આપણે ગામનું જીવન હે વો અધૂરું માન્યું જાય હે. ખેતીના ઓઝાર બનાવવા ખતે લઈને મિટ્ટીના બર્તન ને લકડીના સામાન ને રસિયા ને ટોકરિયા ને આપણે દેખો કે ઘરનો સામાન તક સબ કુછ આપણે સ્થાનીય કારીગર હે વી તૈયાર કરતા હતા. આપણે દેખો કે એન ખતે આપણે ગામ હે વો આત્મનિર્ભર બનતું હતું, સ્થાનીય મનકને રોજગાર મળતું હતું ને ગામના પૈસા હે વી ગામ મેં સરતા હતા. પણ અવિના ટાઈમ મેં આપણે દેખો કે આધુનિક જીવનશૈલી મશીન ખતે બનવા વાળા ઉત્પાદ હે વી વધી રહ્યા હે જેણ ખતે આપણે ગામની બજારની વ્યવસ્થા હવે કમજોર પડતી જઈ રહી છે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખો કે આજના ટાઈમે ઘણા કના જે મનક હે એ સ્થાનિક કારીગર દ્વારા જે ચીજે બનાવી જાય હે એને ને સામાનને લેતસ નથી ને ફેક્ટરી મેં જે મળવા વાળા ઉત્પાદ હે એને ખરીદી લે હે. ઘણા કના મનક જે હે એ હસ્તી ને જલ્દી ઉપલબ્ધ થવા વાળી જે ચીજે હે એનાને માટે વધારે ધ્યાન આલે હે. જબકે આપણે કહી શકો કે સ્થાનિય કારીગર જે હે એ આપણા જે ઉત્પાદ હે એ ઘણી મહેનત તકીન ને ગુણવત્તા પૂર્વક તૈયાર કરે હે. કામ કમ મળવાને કારણ આપણે દેખો કે કારીગરોની આય ઘટી ગઈ હે. ઘણા એવા પરિવાર હે જે આપણા પારંપરિક વ્યવસાય છોડીને દિહાડી મજદૂરી ને આપણે બીજે શહેરમાં જઈને પલાયન કરીને બીજી ચીજે કરવા બદલે મજબૂર થઈ ગયા હે. એની તકી ગામના કેવલ રોજગાર જ નહીં બલ્કી એની સંસ્કૃતિ ભી ખોવાઈ ગઈ હે.
0: હવે અંજલિ બોન આયસ વાત કરો કે સ્થાનીય આપણે કારીગર હે વણનું કામ કમ થવાના હું કારણે તો આપણે દેખો કે સબ ખુદ મોટું કારણ હે કે આપણે જે મશીન હે વી બળવા લાગી જે હે. ફેક્ટરીઓ મેં આપણે દેખો કે ઘણા મોટા પેમાના માટે હે મશીન નું ઉત્પાદન હે વી બળી રહી હે જેન ખતે આપણે દેખો કે આપણે સ્થાનીય ઉત્પાદન ની માંગ કમ થતી જઈ રહી હે. અંજલિ બોન આપણે દેખો કે ઘણા અકન મનકે વી હાથ કતી બણ્યો કતો સામાન્ય મહત્વ નથી હમસ્ત હે. વી બજાર ને સામાન્ય ચમકદાર વસ્તુઓને ઓર આકર્ષિત થઈ રહી હે જેણ ખતે આપણે દેખો કે વણા સામાનને ખરીદી હે ને હાથ ખતે બણ્યો ખતે સામાન્ય વણનને મહત્વ નથી આલતા હે.
1: હવે મનીષા બુન આપે સહી કીધું એને સાથે આપણે દેખો કે બજાર ઉદી પહોંચની કમી. આપણે દેખો કે ઘણા ખરા એવા કારીગર હે જેણને કને ઉત્પાદ તો ઘણા આક હે ને ઘણા અશલ્પી હે પણ એણને કને વેસવાનું ઉચિત સ્થળ નથી. જેમ કે કોઈ બજાર પ્રદર્શની ને ઓનલાઈન કોઈ માધ્યમ ને રહે તો ભી એણની જે ચીજે હે એ કમ થતી સે હે. ને અવડીના ટાઈમમાં જે નવી પેઢી હે એ એણની ચીજ મેં કમ રુચિ લે હે. કમ આય ને અનિશ્ચિત ભવિષ્યને કારણ યુવા જે હે જે પારંપરિક હુનર હે એ શીખવું ચાતસ નથી. એની સાથે કારીગરોને કને નવી ડિઝાઇન વાળી ચીજે પેકેજિંગ વાળી ચીજે આવી ચીજનું અભાવ રહે એણને કને આની ચીજોનું કોઈ પ્રશિક્ષણ ન હોવે એને કારણ ભી આ સબ કમ થતું સહી હે. આપણે દેખો કે ઘણા એવા કારીગર હે એ યોજનાનો લાભ ભી નથી ઉઠાવી પાતા કેમ કે એણને કને જાણકારી જ નથી રહેતી. એને કારણ એણનું જે વ્યવસાય હે એ મજબૂત થઈ જ નથી પાતું, એ એસ રૂકી જાય હે.
0: હવે અંજલિ બોન આ તે આપણે બતાડ્યું કે આપણે ભાઈ બોનને કે આની સમસ્યાનું શું કારણ હે. આયસ અગર વાત કરો કે આની સમસ્યા કથી દુષ્પરિણામ શું થઈ શકે હે તો આપણે દેખો કે એણ ખતે આપણે પારિવારિક કલા ને સંસ્કૃતિ હવે ખતમ થતી કથી આપણે દેખા હે. પીઢીઓ ખતો ચાલતો આવ્યું ખતો આપણે આ કામ ને આ કૌશલ્ય આ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી હે. એણ ખતે આપણે દેખો કે આપણે ગામનો રોજગાર હે વી બી કમ થઈ રહી હે. આપણે દેખો કે આપણે ગામના કારીગરી વણની આય કમ થઈ રહી હે જેણ ખતે આપણે દેખો કે વણના આર્થિક સુરક્ષા હે વે નથી પાલી પાતી જેણ ખતે આર્થિક સુરક્ષા હે વે કમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બુન એને સાથે રોજગારની તલાશમાં આપણે દેખો કે ઘણા ખરો જે મન કહી એ ગામ છોડીને બીજે શહેર મેં સલસાય હે. નાની નાની જરૂરતની જે ચીજે હે એ ગામ મેં મળેસ ને એને બહાર તે લેવા જવું પડે હે. આપણે દેખો કે ગામના જે ઉત્પાદ હે એ ને વેસાય હે તો ગામનું પૈસો ભી બાર સોલ્યુ સે હે. તો એમ થી આપણે દેખો કે સ્થાનીય અર્થવ્યવસ્થા માટે ભી આનું અસર પડે હે. તો ભાઈ બનો આ હેત્ય સમસ્યા આપણને અણા કારણ દેખવા મળે હે. અગર આયસ અને સમાધાનની ઉપાયની વાત કરો તો ભાઈ બનો આપણને સ્થાનીય ઉત્પાદનની પ્રાથમિકતા આપવું હોકા જેટલું સંભવ હો આપણા ગામના જે કારીગર હે એણ તકી બણ્યું તો કુશ ઉત્પાદ આપણને લેવું હે બીજે કે ભી આપણને નિઝાવવું હોકા. એને સાથે સ્થાનીય જે કારીગર હે એણનું જે ઉત્પાદન હે ઈ એનાની પ્રદર્શની લગાડે મેર લાગે હે એ જઈને ભી વિશી શકે ને આપણે જે યુવા સાથી હે એને ભી આ હુનર શીખવો હોકા એમ ભી આપણે દેખો હ કે અવડે ના જે યુવા હે એના મેં નવી સોચ હે ઈ પારંપરિક હુનર ને હાથે લઈને આધુનિક ડિઝાઇન ને અલગ અલગ પ્રકારની પેકેજિંગ કરીને ભી આ ચીજને અસી અસલ બનાવી શકે કારીગરોનું જે સમૂહ હે ઈ મળીને આ સબ ચીજને પ્રોત્સાહિત કરી શકે ને જે બીજા મન કહે મોટા મોટા જે ઓર્ડર હે ઈ આમના તેમના જઈને મન કતકી મળીને લઈ શકે એની સાથે સરકારની જે યોજનાએ સાલે હે એનાની ભી જાણકારી આપણને રાખવી હે આવડેના ટાઈમે આપણે દેખો હ કે મોબાઈલ ને ઇન્ટરનેટ માધ્યમ થકી ઘણા કની ચીજે બીજા દેશ વિદેશ મેં મન ક વિસી રહી આનું ભી ઉપયોગ આપણે કરી શક નિગામના જે સૂર હે એને ભી આપણને આની સબ ચીજો થકી પરિચિત કરાવવું હોગા ને આપણી જે સાંસ્કૃતિક વિરાસત હે એનું આપણને સન્માન કરવું હોગા
0: હવે અંજલિબોન એને સાથે કેવું ચાંગા કે આપણે ગામની ને આપણે સમાજની ભી ભૂમિકા રહે આનામાં ગ્રામ પંચાયત સ્થાનિય કારીગર રે વણની સૂચિ તૈયાર કરવી જોઈએ તહેવાર ને સામુદાયિક કાર્યક્રમ થાય વાં ભી આપણે ગામના જે ઉત્પાદન હે વણને બડાવો આલવો જોઈએ વોકલ ફોર લોકલ ની આ ભાવના હેવી ભી આપણે ગામ તક લાવવી જોઈએ એને સાથે આપણે બોનની ને આપણે યુવા હે વણને ભી હસ્તશિલ્પ આધારિત આપણી જે રોજગાર હે વણખથી જોડવું જોઈએ સ્થાનિય કલા ને આ શિલ્પકલા હે આ વિદ્યાલય મેં ભી આપણે સોરને સમજાડવું જોઈએ ને એના મેળા લગાડવા જોઈએ એના આર્ટ ભરાય વાં ભી આપણે જવું જોઈએ
1: હવે મનીષાબુન આપણે કહી શકો કે સ્થાનિય કારીગર કેવળ સન્માન નથી બનાવતા બલકી આ આપણી સંસ્કૃતિ પરંપરા ને પહેચાન ને ભી જીવિત રાખે હે એટલે યાદ રાખો ભાઈ બોનુ જઈ વખત આપણે સ્થાનિય કારીગર નું હાથ થામી લ તઈ વખત આપણે ગામની અર્થવ્યવસ્થા સંસ્કૃતિ ને ભવિષ્ય તણે મજબૂત બની શકે એટલે સ્થાનિય ચીજને ખરીદો અને સ્થાનિય ચીજને અપનાવો ને આપણા ગામને આત્મનિર્ભર બનાવો
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણ કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બહેનો કરતી આના વિશે માટે ઘણા કાની વાતે જાણી હવે દેખી રહી હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું
1: હવે
0: સૂટ તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બહેનો ને કાર્યક્રમ નું પતું આપણે બતાડી દો
1: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી ભલે આપ મને ફોન કરી શકો અમારે અણ ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બહેનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષય ની હાતી તાર હુદી
1: રામ રામ રામ રામ

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું. થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ને જીવન જીવવું. ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવવું. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું. આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનીમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનીમિયા કે હી લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજ કે સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનીમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હે. એસે સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर. थारी में पासो लावो जूनू हवार, सेहत बनेगा एकदम शानदार. बाजरा, ज्वार, रागी, नमक का ताकत भी भरपूर ने पोषण भी पक्कू. बारतेनु खवानो सोड़ो, देशी अनाज तकी नातु जोड़ो. मोटू अनाज अपनावंगा, शरीर ने स्वस्थ राकंगा.
1: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

વાયન બનુ અણસગી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડ સૂટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપ પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણપ ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથે તારું દી. રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.
4: હમરો હમરો હમરો ગરીબો ને પૂછે હે જમીન માટે નામ હેરતે આવે, કાગજ કેને કોને બનાવવો પડે, સરકારી વિભાગ માં જા યા પછી ગામ ને સ્વાદ થઈ જાય.
5: તો હમરો બોનો અરે સબ સમસ્યા નું સમાધાન આપણે કરે છે. ગ્રામ સભા તકી વાત શરૂ થાય હે પટવારી સચિવ ને પંચાયત આય તકી હર પ્રક્રિયા જોડે હે. એકલેસ ને હમરો ને હાથે મળીને જવું હે. ફાર્મ ભરો, જાણકારી લો, જમીન માટે

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એકના વિષયની હાથે. આજે આપણે જે આ વિષય માટે ચર્ચા કરવા જઈ રહ્યો હું એ કેવલ રોજગારનું જ નથી, બલકે આપણી સંસ્કૃતિ, આત્મનિર્ભરતા અને ગ્રામીણ અર્થવ્યવસ્થા થકી ભી જોડ્યું હતું. આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે ગામમાં સ્થાનિક કારીગર હે એનાનું કામ કમ થવાના હું કારણ હે ને સમસ્યાના હું ઉપાય થઈ શકે. આપણે દેખો હો મનીષા બોન કે કારે ગામની જે પહેચાન હે એ રહેવા વાળા કારીગરો તકી થતી હતી. બળઈ, લોહાર, કુંભાર, બુનકર, મોચી, બાંસ, લકડીના શિલ્પકાર, હાથ તકી કટોરી બનાવવા વાળા મનક, પથ્થર તરાશવા વાળા મનક, પારંપરિક આભૂષણ બનાવવા વાળા મનક, આ સબ કારીગર ગામના કહેવાતા હતા અને આજ આપણે ગામની હિત્ય જરૂરતને પૂરી કરતા હતા. એણાને હાથને હુનર બી હતો ને એણાને કામ તકી એણાને આત્મસન્માન બી મળતો હતો ને ગામમાં એણાના ઉત્પાદની પહેચાન બી હતી. પણ આજના ટાઈમમાં સ્થિતિ આ આવી ગઈ હે ને આ સ્થિતિ જે હે એ તેજી તકી બદલી બી ગઈ હે. સ્થાનિક કારીગર હે એણાનું કામ કમ થતું જઈ રહ્યું હે, આય ઘટી રહી હે ને નવી પેઢી હે એ આણી પરંપરા તકી દૂર થતી જઈ રહી હે. આ ટાઈમ હે કે અણી દિશામાં આપણે અગર પ્રયાસ ન કરંગા તો આપણે ઘણા કાની જે પારંપરિક કલાએ હે, જે હુનર હે એ આપણે ખોઈ દંગા. તાસે આપણે કાર્યક્રમમાં એ જાણંગા કે હરતે આપણે જે સ્થાનિક કારીગરોનું જે કામ હતું એ કેમ મહત્વપૂર્ણ હતું ને અવડેના ટાઈમમાં એનાનું કામ કમ થવાનું શું કારણ હે, એ સમાધાનના ઉપાય હું થઈ શકે.
0: હવે અંજલી બોન તો અણા વિશે માટે આપણે ભાઈ બોનો કદી ઘણા અક્કાની વાતે રીંગા અબર હામળા ગીત ને મોરે કરો આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ હામળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો. આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે જે ગામની સ્થાનીય કારીગરોનું કામ હે વો કમ થઈ રહ્યું એની હું સમસ્યા હે નીના હું સમાધાન થઈ શકે હે. આપણે દેખો હું કે આપણે જો ક્ષેત્ર હે આ સદીય કતિ હસ્તકલા ને પારંપરિક કૌશલ ના કેન્દ્ર રહી હે. હર ગામ મેં એવો મન કરી હિ જેને ખતી આપણે ગામનું જીવન હે વો અધૂરું માન્યું જાય હે. ખેતીના ઓઝાર બનાવવા ખતી લઈને મિટ્ટીના બર્તન ને લકડીના સામાન ને રસિયા ને ટોકરિયા ને આપણે દેખો કે ઘરનો સામાન તક સબ કુછ આપણે સ્થાનીય કારીગર હે ભી તૈયાર કરતા હતા. આપણે દેખો કે એન ખતી આપણે ગામ હે વો આત્મનિર્ભર બનતું હતું, સ્થાનીય મનકને રોજગાર મળતું હતું ને ગામના પૈસા હે ભી ગામ મેં રહેતા હતા. પણ અવિના ટાઈમ મેં આપણે દેખો કે આધુનિક જીવનશૈલી મશીન ખતી બનવા વાળા ઉત્પાદ હેવી વધી રહ્યા હે જેન ખતી આપણે ગામની બજારની વ્યવસ્થા હવે કમજોર પડતી જઈ રહી હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખો હું કે આજના ટાઈમમાં ઘણા કના જે મનક હે એ સ્થાનીય કારીગર દ્વારા જે ચીજે બનાવી જાય હે એને ને સામાનને લેતસ નથી ને ફેક્ટરી મેં જે મળવા વાળા ઉત્પાદ હે એને ખરીદી લે હે. ઘણા કના મનક જે હે એ હસ્તી ને જલ્દી ઉપલબ્ધ થવા વાળી જે ચીજે હે એનાને માટે વધારે ધ્યાન આલે હે. જબકે આપણે કહી શકો કે સ્થાનીય કારીગર જે હે એ આપણા જે ઉત્પાદ હે એ ઘણી મહેનત તકીન ને ગુણવત્તા પૂર્વક તૈયાર કરે હે. કામ કમ મળવાને કારણ આપણે દેખો કે કારીગરોની આય ઘટી ગઈ હે. ઘણા એવા પરિવાર હે જે આપણા પારંપરિક વ્યવસાય છોડીને દિહાડી મજદૂરી ને આપણા બીજે શહેરમાં જઈને પલાયન કરીને બીજી ચીજે કરવા બદલે મજબૂર થઈ ગયા હે. એની તકી ગામના કેવલ રોજગાર જ નહીં બલકી એની સંસ્કૃતિ ભી ખોવાઈ ગઈ હે.
0: હવે અંજલિ બોન આયસ વાત કરો કે સ્થાનીય આપણે કારીગર હે વણનું કામ કમ થવાના હું કારણે તો આપણે દેખો કે સબ ખોતું મોટું કારણ હે કે આપણે જે મશીન હે ભી બળવા લાગી જ હે. ફેક્ટરીઓ મેં આપણે દેખો કે ઘણા મોટા પેમાના માટે હે મશીન નું ઉત્પાદન હે ભી બળી રહી હે જેન ખતે આપણે દેખો કે આપણે સ્થાનીય ઉત્પાદન ની માંગ કમ થતી જઈ રહી હે. અંજલિ બુન આપણે દેખો કે ઘણા કને મન કહે વે હાથ કતી બણ્યો કો તો સામાન્ય મહત્વ નથી હમસ્ત હે. વી બજાર ને સામાન્ય ચમકદાર વસ્તુઓને ઓર આકર્ષિત થઈ રહી હે જેન ખતે આપણે દેખો કે વે વણા સામાન ની ખરીદી હે ને હાથ ખતે બણ્યો કો તો સામાન્ય વણન ને મહત્વ નથી આલત હે.
1: હવે મનીષા બુન આપે સહી કીધું એને સાથે આપણે દેખો કે બજાર ઉદી પહોંચ ની કમી. આપણે દેખો કે ઘણા ખરા એવા કારીગર હે જણના કને ઉત્પાદ તો ઘણા આક હે ને ઘણા અસલ ભી હે પણ એણાને કને વેચવાનું ઉચિત સ્થળ નથી. જેમ કે કોઈ બજાર પ્રદર્શની ને ઓનલાઈન કોઈ માધ્યમ ને રહે તો ભી એણાની જે ચીજે હે ઈ કમ થતી સે હે. ને અવડીના ટાઈમ મેં જે નવી પેઢી હે ઈ એણાની ચીજે મેં કમ રૂચિ લે હે. કમ આય ને અનિશ્ચિત ભવિષ્ય ને કારણ યુવા જે હે જે પારંપરિક હુનર હે ઈ શીખવું ચાતસ નથી. એને સાથે કારીગરો ને કને નવી ડિઝાઇન વાળી ચીજે પેકેજિંગ વાળી ચીજે આવી ચીજોનું અભાવ રહે એને કને અને ચીજોનું કોઈ પ્રશિક્ષણ ન હોવે એને કારણ ભી આ સબ કમ થતું સહી હે. આપણે દેખો કે ઘણા એવા કારીગર હે એ યોજનાનું લાભ ભી નથી ઉઠાવી પાતા કેમ કે એને કને જાણકારી જ નથી રહેતી. એને કારણ એનાનું જે વ્યવસાય હે એ મજબૂત થઈ જ નથી પાતું, એ એસ રૂકી જાય હે.
0: હવે અંજલિ બોન આ તે આપણે બતાડ્યું કે આપણે ભાઈ બોનને કે આની સમસ્યાનું શું કારણ હે. આયસ અગર વાત કરો કે આની સમસ્યા કથી દુષ્પરિણામ શું થઈ શકે હે તો આપણે દેખો કે એણ ખતી આપણે પારિવારિક કલા ને સંસ્કૃતિ હેવે ખતમ થતી ખતી આપણે દેખા હે. પેઢીઓ ખતો ચાલતો આવ્યું ખતો આપણે આ કામ ને આ કૌશલ્ય આ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી હે. એણ ખતી આપણે દેખો કે આપણે ગામનો રોજગાર હે વીબી કમ થઈ રહી હે. આપણે દેખો કે આપણે ગામના કારીગરી વણની આય કમ થઈ રહી હે જેન ખતી આપણે દેખો કે વણના આર્થિક સુરક્ષા હે વે નથી પાલી પાતી જેન ખતી આર્થિક સુરક્ષા હે વે કમ થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બુન એની સાથે રોજગારની તલાશમાં આપણે દેખો કે ઘણા ખરા જે મન કહી ઈ ગામ છોડીને બીજા શહેરમાં સલસાય હે. નાની નાની જરૂરતની જે ચીજે હે ઈ ગામમાં મળેસ ને એને બહાર તે લેવા જવું પડે હે. આપણે દેખો કે ગામના જે ઉત્પાદ હે ઈ ને વેસા હે તો ગામનું પૈસું ભી બાર સોલ્યુ સે હે. તો એમ થકી આપણે દેખો કે સ્થાનીય અર્થવ્યવસ્થા માટે ભી આનું અસર પડે હે. તો ભાઈ બનો આ હેત્ય સમસ્યા આપણને આના કારણ દેખવા મળે હે. અગર આયસ અને સમાધાનની ઉપાયની વાત કરો તો ભાઈ બનો આપણને સ્થાનીય ઉત્પાદનને પ્રાથમિકતા આપવું હોકા. જેટલું સંભવ હો આપણા જ ગામના જે કારીગર હે એણ તકી બણ્યો તો કુશ ઉત્પાદ આપણને લેવું હે. બીજે કે ભી આપણને નિઝાવવું હોકા. એને સાથે સ્થાનીય જે કારીગર હે એનાનું જે ઉત્પાદન હે ઈ એનાની પ્રદર્શની લગાડે મેર લાગે હે એ જઈને ભી વિશી શકે ને આપણે જે યુવા સાથી હે એને ભી આ હુનર શીખવો હોકા એમ આપણે દેખો હ કે અવડેના જે યુવા હે એના મેં નવી સોચ હે ઈ પારંપરિક હુનર ને હાથે લઈને આધુનિક ડિઝાઇન ને અલગ અલગ પ્રકારની પેકેજિંગ કરીને ભી આ ચીજને અસી અસલ બનાવી શકે કારીગરોનું જે સમૂહ હે ઈ મળીને આ સબ ચીજને પ્રોત્સાહિત કરી શકે ને જે બીજા મન કહે મોટા મોટા જે ઓર્ડર હે ઈ આમના તેમના જઈને મન કતકી મળીને લઈ શકે એને સાથે સરકારની જે યોજનાએ સાલે હે એનાની ભી જાણકારી આપણને રાખવી હે આવડેના ટાઈમે આપણે દેખો હ કે મોબાઈલ ને ઇન્ટરનેટ માધ્યમ થકી ઘણા કની ચીજે બીજા દેશ વિદેશ મેં મન ક વિસી રહી આનું ભી ઉપયોગ આપણે કરી શક નિગામના જે સૂર હે એને ભી આપણને આની સબ ચીજો થકી પરિચિત કરાવવું હોગા ને આપણી જે સાંસ્કૃતિક વિરાસત હે એનું આપણને સન્માન કરવું હોગા
0: હવે અંજલિબોન એને સાથે કેવું ચાંગા કે આપણે ગામની ને આપણે સમાજની ભી ભૂમિકા રહે આણામાં ગ્રામ પંચાયત સ્થાનિય કારીગર રે વણની સૂચિ તૈયાર કરવી જોઈએ તહેવાર ને સામુદાયિક કાર્યક્રમ થાય વાં ભી આપણે ગામના જે ઉત્પાદન હે વણને બઢાવો આલવો જોઈએ વોકલ ફોર લોકલ ની આ ભાવના હેવી ભી આપણે ગામ તક લાવવી જોઈએ એને સાથે આપણે બોનની ને આપણે યુવા હે વણને ભી હસ્તશિલ્પ આધારિત આપણી જે રોજગાર હે વણખથી જોડવું જોઈએ સ્થાનિય કલા ને આ શિલ્પકલા હે આ વિદ્યાલય મેં ભી આપણે સોરને સમજાડવું જોઈએ ને એના મેળા લગાડવા જોઈએ એના આર્ટ ભરાય વાં ભી આપણે જવું જોઈએ
1: હવે મનીષાબુન આપણે કહી શકો કે સ્થાનિય કારીગર કેવળ સન્માન નથી બનાવતા બલકી આ આપણી સંસ્કૃતિ પરંપરા ને પહેચાન ને ભી જીવિત રાખે હે એટલે યાદ રાખો ભાઈ બુનુ જે વખત આપણે સ્થાનિય કારીગર નું હાથ થામી લ તે વખત આપણે ગામની અર્થવ્યવસ્થા સંસ્કૃતિ ને ભવિષ્ય તણે મજબૂત બની શકે એટલે સ્થાનિય ચીજને ખરીદો ને સ્થાનિય ચીજને અપનાવો ને આપણા ગામને આત્મનિર્ભર બનાવો
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણ કાર્યક્રમ ને માધ્યમ કરતી આપણે ભાઈ બોના કરતી આના વિશે માટે ઘણા કાની વાતે જાણી હવે દેખી રહી હે કે ટાઈમ બે થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું
1: હવે
0: સૂટ તે પડે પણ જાતક હતી પેલ આપણે ભાઈ બોના ને કાર્યક્રમ નું પતું આપણે બતાડી દો
1: હવે ભાઈ બોનું લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી ભલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ની હાતી તાર હુદી
2: રામ રામ રામ રામ